એનું તો આપણે કોણ બન્યું ના છે સાથે કોણ સત્યન મેં નહીં રહ્યા બરાબર સમજાય બધું જાતું આપણે કોણ નવમી